0: સૌમ્ય સમુદાયમાં
1: રિલાયન્સ ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં બંધ હોસ
2: પ્લે બીએફબીએસ
1: યુ બીએફબીએસ ગોરખા રેડિયો હો
0: ગોરખા રેડિયો હો.
3: जलवायु न्याय अन्तर्गत नेपाललाई विकसित देशले क्षतिपूर्ति दिनुपर्ने परराष्ट्र मन्त्री शिशिर खनालको भनाइमा भारतीय विदेश मन्त्रालयले आंशिक सहमति जनाएको छ. विदेश मन्त्रालयका प्रवक्ता रणधीर जयसवालले विकसित र कम विकसित सबै मुलुक मिलेर जलवायु अनुकूलनमा काम गर्नुपर्ने बताउनु भएको छ.
4: डेभलप्ड कन्ट्रीज हु हिस्टोरिकली आर रेस्पोन्सिबल फर द एमिसन्स एन्ड हैव कन्ट्रिब्युटेड ओभरवेल्मिङली to this present crisis must take lead in reducing emissions and supporting developing countries by way of finance and technology transfer to meet this challenge.
3: Rasua bali pasi 9 ta hawai udan marfat sahayak pataeko bharat le agami din ma pani sahayak bhane jari rahne bataeko cha.
4: Let me say that, you know, in the wake of this